0: કરમા રોજ રોજ ખાવું પડશે કર્મ અનુસાર થાલમાં કટાઈ પાતમા.
1: શ્રોતાબીન, યુ આવાજ થયો દોલખા સંસ્થાની નિવાસી ભગવતી શિવાકોટી ર પૌવતી નિવાસી લક્ષ્મી બિમલી જો નાતાલી દીદી બની હોય. જન્મ સગઈ આપણો પરિવાર આપણા પિતા પાયો જ્ઞાન સીપ ર કલાલાઈ આજ સમય હુર્કાઉી જાણભાઈ તે કલાલાઈ હામીલે સંપ્રેષણ કરે છે. હામીલે જસ્તાકો તસ્તૈ કાર્યક્રમ મારફત સંપ્રેષણ કરી જન્મભૂમિસંગ હમ્રો સંપૂર્ણ દુઃખ સુખ ગાંસી હોય, કલાસંગ હમ્રો જીવન ગાંસી હોય, પીડા ગાંસી હોય, ભાવના ગાંસી હોય. એસે ભાવના ર પીડા રાજા હરિશ્ચંદ્રકો કથાસંગ જોડી દુઈ આમાહરૂલે ગાઉનુ ભએકો છે. એ સંસારમાં દુઃખ પણ છ, સુખ પણ છ, રામ્રો પણ છ, નરામ્રો પણ છ, માયા પણ છ, ઘૃણા પણ છ. એ સમયકો સંગમ નઈ જીવન હો. તેસૈલે ત હામી આપણી કલા સંસ્કૃતિ ર સંપદાલાઈ માયા કરશું, હુર્કાઉશું, બઢાઉશું. ભજન પ્રવીણકો નામલે ચિનિને હમરા આદરણીય જ્યેષ્ઠજન સબૈકા પ્રિય પાત્ર દુલખા ભીમેશ્વર નગરપાલિકા જીડો ફસિવેરી વાસી જ્યેષ્ઠજન કૃષ્ણ પ્રસાદ સોનાગાઈકો આવાજમાં સજીવકો યો શ્લોક તપાઈંકા લાગે છે.
0: उनीहरूको बयान म गराछु यसमा सहाय गरौँ. जिलुमा घर हो चौला गाई छाडा हो बाजे जिन्दङ्गा धर दाजु दिन्दी गाउँदै दाजु बिरु धाम दाजु धानेश्वर दाजुहरूको भाइ कान्छो पनि हो नौ किन पर्साद हो सिलोकमा काहीँ हाजिन म त सके धेरै कुरा के हो बालमा यदि सोद्धा छौ पनि भने दिनवाला हौदार हुँ संक्षेपले गरियो बताए मैले धेरै कुरा के सिलोक भन्न भनेर यस तारे सयो आइयो मैले प्रचार गरिदिए मैले बताउँ धेर कहाँ